પણ હ્યારી આ કાર્યક્રમ હુણવાવાલી મારી સગળી મહિલા બહેનોની આપણી આ રેડિયો સખી સવિતા પરમારો ઘણો ઘણો રામ રામ સા ને ખમ્મા ઘણી સા ને આપણા ઇન પસંદીદા કાર્યક્રમે માયને આપ સબારો સ્વાગત કરાહા ને રોજની વાતી આજે બી મેં આપણે સામને આયા ને સાથે સાથે આપણે વાસ્તે નવી નવી જાણકારી રો ખજાણો મેં લેન આઈ ગયા હા તો મારી બહેનો આપા રોજ ઇન ટેમ માતે મિલા હા ને ઘણી હારી વાતા બી કરા હા તો મારી સગળી મહિલા બહેનો આજે બી આપા આપણે ઇન પસંદીદા કાર્યક્રમે માયને ઘણી હારી વાતા બી કરાલા ને એ સાથે સાથે આપ સભાને રોજરી વાતી મીઠા મીઠા રાજસ્થાની ગીત બી હુણાવોલા તો મારે ગાવારી સગળી લુગાઈઓને મારી બહેનો આજે આપા આપણે ઇન પસંદીદા કાર્યક્રમે માયને વાતા કરાહા ગ્રામીણ લુગાઈઓ રે વાસ્તે સરકારી રીત યોજના રે બારામાં તો મારી સખીઓ ગ્રામીણ લુગાઈઓ રે વાસ્તે ભારત સરકારી ખાસ ઋણ યોજના હે એમાં પહેલી હે પ્રધાનમંત્રી મુદ્રા યોજના દૂજી નવી સ્વર્ણિમા યોજના ને મહિલા ઉદ્યમિતા નિધિ હે એ યોજનાએ 50,000 સુ લેન 50,00,000 તક રા કોલેટરલ ફ્રી બિના ગેરંટી ઋણ ને કમ વ્યાજ દર ને સબસિડી માટે પ્રદાન કરે હે જો કૃષિ ડેરી ઓર છોટા વ્યવસાય વાસ્તે ઉપયુક્ત હૈ ને ખાસ સરકારી ઋણ યોજના હૈ એમાં પહેલી હૈ પ્રધાનમંત્રી મુદ્રા યોજના આ યોજના મહિલા ઉદ્યમી રે વાસ્તે 50,000 સુ લેન 10,00,000 રૂપિયાને અબાર કુછ માપલોમાં 20,00,000 તક રા લોન લે શકે હૈ એને તહત કિશોર તરુણ ઓર શિશુ લોન સામિલ હૈ દૂજી હૈ નવી સ્વર્ણિમા યોજના એણ યોજના રો ખાસ રૂપ સુ પિછડા વર્ગોરી લુગાઈઓ રે વાસ્તે હૈ એને અંતર્ગત 2,00,000 રૂપિયા તક રો ઋણ 5% વાર્ષિક વ્યાજ દર માટે મિલે હૈ ત્રીજો હૈ મહિલા ઉદ્યમી નિધિ આ યોજના છોટા પૈમાનો રે ઉદ્યોગ રે વાસ્તે 1 કરોડ રૂપિયા તક રો ઋણ પ્રદાન કરે હૈ ને ચોથી હૈ ઉદ્યોગિની યોજના આ યોજના 18-45 વર્ષ રી લુગાઈઓ રે વાસ્તે 3,00,000 રૂપિયા તક રો ઋણ પ્રદાન કરે

સખીઓ આપાઈ હુણ્યો રાજસ્થાની ગીત. એન ગીતની હુણીની મારો હિવડો તો ઘણોય આનંદસુ ભર્યો, ને આપ સબારો હિવડો બી ઘણોય આનંદસુ ભર્યો વે. ને હવે આપા વાતા કરાહા ગામ માય શિક્ષારો બદલતો માહોલ રે બારા માય. તો મારી સખીઓ ભારત રે ગ્રામીણ ક્ષેત્ર

સખીઓ આપણે હુણ્યો રાજધાની ગીત, એમ ગીતની હુણીની મારો હિવડો તો ઘણોય આનંદ શું ભર્યો, ને આપસા મારો હિવડો બી ઘણોય આનંદ શું ભર્યો વહી, ને હવે આપણા વાતા કરાહા વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ રે બારામાય. તો મારી સખીઓ વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ હર સાલ દો બાર મઈ ઓર અક્ટુબર રે દૂજા શનિવારે દન મનાયો જાવે હે. ઓ એક વૈશ્વિક અભિયાન હે જો પ્રવાસી પક્ષીઓ રે સંરક્ષણ રે વાસે ને ઊંડે આવાસ રી સુરક્ષા રે પ્રતિ જાગૃતતા બઢાવે હે. ને ઇન્ડો ઉદ્દેશ્ય હે પ્રવાસી પક્ષીઓ રે સામને આવા વાલી સમસ્યાઓ જીવ જલવાયુ પરિવર્તન ને આવાસ રી હાનિ રે બારામાય જાગૃતતા બઢાણો હે. ને એની શરૂઆત ઇન અભિયાનની શરૂઆત સાલ 2006માં સંયુક્ત રાષ્ટ્ર યુએન રે સહયોગ શું કરી. ને ઇન્ડો મહત્વ હે ઓ ધન પક્ષીઓ રે પ્રવાસ રી મોસમી પ્રકૃતિ ઉત્તરી ઓ દક્ષિણી ગોલાર્ધની દર્શાવે હે. એન વાસ્તે એની સાલમાં દો બાર મનાયો જાવે હે. ઓ ધન પક્ષીઓ રી રક્ષા કરવા રે વાસ્તે ને પારિસ્થિતિક તંત્ર રે સંતુલનની બઢાવીને રાખવા રે વાસ્તે મનાયો જાવે હે. ને વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ મનાવવાનો ખાસ ઉદ્દેશ્ય હે કે પ્રવાસીઓ રે પ્રવાસી પક્ષીઓ રે સંરક્ષણ રે વાસ્તે ને ઊંડે આવાસો રી સુરક્ષા કરવા રે વાસ્તે ને ઊંડે દ્વારા પારિસ્થિતિક તંત્રમાં નિભાઈ જવાવાળી મહત્વપૂર્ણ ભૂમિકા રે બારામાં વૈશ્વિક જાગૃતતાની બઢાણો હે. ને દિવસ હર સાલ ને ઓ દિવસ હર સાલ મઈ ઓર અક્ટુબર રે દૂજા શનિવાર રો આયોજિત કયો જાવે હે. એમાં પહેલો હે જાગૃતતા બઢાણો. પ્રવાસી પક્ષીઓ રે સામને આવવાવાળા ખતરો જીવ પ્લાસ્ટિક પ્રદૂષણ જલવાયુ પરિવર્તન ઓર આવાસરો નુકસાન રે બારામાં લોગાની શિક્ષિત કરનો હે. દૂજો હે સંરક્ષણની બઢાવો દેણો. ઇન પક્ષીઓની ઊંડે પ્રવાસ માર્ગોને પ્રજનન સ્થળો માટે સુરક્ષિત રાખવા રે વાસ્તે આંતરરાષ્ટ્રીય સહયોગ ઓર સામુદાયિક કાર્યવાહીની પ્રોત્સાહિત કરનો હે. ત્રીજો હે પારિસ્થિતિક મહત્વ. પક્ષીઓ રે પારિસ્થિતિક તંત્રમાં યોગદાનની રેખાંકિત કરનો હે જે કીડો માટે નિયંત્રણને બીજોરો પ્રસાર. ચોથો હે આવાસ સંરક્ષણ. ઉન ખાસ સ્થળોની સુરક્ષાની સુનિશ્ચિત કરનો હે જેઠે વા પક્ષી પ્રવાસી રે દોરાન રૂકે હે ઓર આરામ કરે હે. ને સખીઓ આપણા વાતા તો ઘણી કરણી ચાવા હા, પર આ ઘડી ટીક ટીક કરતી સુયા કેવે હે કે ટાઈમ વેગ્યો આપણા સબસો વિદા લેવણે રહો. તો કાલે તકરે વાસ્તે આપણી આ રેડિયો સખી સવિતા પરમારો ઘણો ઘણો રામ રામ સા ને ખમ્મા ગણી સા.

0: પ્રક્રિયામાં એક ગંભીર લાપરવાહી રીઠા પણ્યાપા છે. સ્ત્રી અર પ્રસૂતિ રોગ વિભાગરા યુનિટ હેડ ડોક્ટર બી એલ પાટીદાર અર યુનિટ હેડ ડોક્ટર નેહા સિહરાને કારણ બતાવ નોટિસ દિયોચ્યો હે. એ વાકયા પાછે કોંગ્રેસ પાર્ટી વારા નુમાઇંદારો એક દલ કોટા ભેજ્યો. રાજ્યના પહેલીવાળા ચિકિત્સા મંત્રી પરસાદીલાલ મીણારી અગવાઈમાં ઓ દલ અસ્પતાલ રો દોરો કિન્નો. એ પાછે વે અસ્પતાલ પ્રબંધન માથે ઘોર લાપરવાહી રો આરોપ લગાતા થકા કહ્યો કે ઓપરેશન થિયેટર અર જાપા વિવણરા કમરારી ખરાબ હાલત રે બાવજૂદ વઠે ઓપરેશન કરી જ્યા, જે કારણ મરીઝામાં સંક્રમણ ફેલ ગયો. મહારાણા પ્રતાપ રી જયંતીરે મોકે આ જવાન શ્રદ્ધા ભાવ સાગર યાદ કર્યા જા રહ્યા હે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સોશિયલ મીડિયા પોસ્ટ રે જરીએ નમન કરતા થકા કહ્યો કે મહારાણા પ્રતાપ રો ત્યાગ અર ખુદ માથે અભિમાન યુગા યુગા તાઈ શીખ દેવેલા. એ મોકે ભરતપુરમાં શૌર્ય યાત્રા નીકાળી છી. એ પાછે રાખીજી સંગોષ્ઠીમાં મહારાણા પ્રતાપ રી જબરદસ્ત હિંમત અર દેશભક્તિ રી ગાથામાં યાદ કરી છી. પાલી જિલ્લારા જવાલીમાં રેલી નીકાળી છી અર ખૂનદાન શિબિર લગાઈ છી. પ્રદેશમાં જનગણના 2027 રી તૈયારીયા રાતેત કર્મચારીયાને શીખાવણ દેવણ રો દોર ચાલ રહ્યો હે. ડુંગરપુરમાં પ્રગણકા અર સુપરવાઇઝરા રા ત્રીજા બેચ રો 3 દિન રો શીખાવણ કાર્યક્રમ આજ પૂરો થયો. શીખાવણ રે દોરાન જનગણના સારું મોબાઈલ એપ કામ લેવણ, લેઆઉટ નકશો બનાવણ અર સ્વગણના રા કામ રે બારામાં વિગતવાર જાણકારી દીધી છી. પ્રગણકાને ઘર ઘર જાર મોબાઈલ ફોન રે જરીએ ડેટા દર્જ કરણ રો અભ્યાસ કરાઈ છો. એ દફા ડિજિટલ જનગણના 2 દોરમાં કરી જા રહી હૈ. રાજ્યમાં ઈરા પહેલા દોરમાં 16 મઈ 14 જૂન તાઈ મકાનારી લિસ્ટ બનાઈ જાવેલા, જતકે મુખ્ય જનગણના ફરવરી 2027માં કરી જાવેલા. રબે મોસમ પ્રદેશ રા અતુણી હલકામાં લૂ બાજ રહી હૈ, જતકે લંકાઉ ઉગણી હલકામાં આંધી બારિશ રો દોર ચાલ રહ્યો હૈ. જૈસલમેર બાડમેર અર ફલૌદીમાં ઊંચો ઊંચો તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ ને પાર કર્યો. કુછ ઓર જિલ્લામાં જબરદસ્ત તાવડો પડ રહ્યો હૈ. વઠે દિન સાગે રાત્રી ભગતી પારો સામાન્ય ઊંચો દર્જ કર્યો જા રહ્યો હૈ. બીતી રાત ફલૌદીમાં 31.4 અર જોધપુરમાં 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન દર્જ કરી છો. મોસમ કેન્દ્ર જયપુરના નિદેશક રાધેશ્યામ શર્મા બતાયો કે આવતા દિના પારો ઓર ચઢવારા આસાર હૈ.
1: ફિલહાલ પશ્ચિમી રાજસ્થાન કે સીમાવર્તી ક્ષેત્રો મેં અધિકતમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ કે આસપાસ દર્જ હો રહે હૈ. આગામી 2-3 દિનો મેં ઓર 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ બઢોતરી હોને ઓર પશ્ચિમી રાજસ્થાન મેં અગલે 4-5 દિન હીટ વેવ કા દોર દર્જ હોને કી પ્રબલ સંભાવના હૈ. वहीं पूर्वी राजस्थान के भी ज्यादातर इलाकों में अगले 2-4 दिन मौसम शुष्क रहने की संभावना है. इसके अलावा केवल उत्तर पूर्वी और उत्तरी राजस्थान में 11, 12 और 13 मई को मेघ गर्जन और कहीं कहीं आंधी चलने की संभावना है. इसके साथ में राज्य के अधिकांश भागों में अधिकतम और न्यूनतम तापमान में 1 से 2 डिग्री सेल्सियस की और बढ़ोतरी होने की प्रबल संभावना बनी.
0: જયપુરરા પોલીસ કમિશનર સચિન મિત્તલ પોલીસરા અહેલકારાને અપરાધીયારા ખિલાફ કરડી કારવાઈ કરણ અર પીડિત જનતાને તુરત ન્યાય દિરાવણ રા જતન કરણ રા હુકમ દિના હૈ. વે આજ જયપુરમાં શહેરરી કાનૂન વ્યવસ્થા બનાઈ રાખણ અર અપરાધા માથે કાબુ કરણ રે બારામાં રાખીજી મીટિંગમાં બોલ રહ્યા હા. પોલીસ કમિશનર ખાસ તૌર મહિલાઓં અર બચ્ચાના ખિલાફ વેવણવાળા અપરાધા અર અનુસૂચિત જાતિ જનજાતિ જુડિયા મામલામાં તુરત જાંચ કર અર અસરદાર કારવાઈ કરણમાં થે જોર દીનો. રાજસ્થાન કર્મચારી ચયન બોર્ડ રી ઓરું આજ ભૂગોળ વિષય રી પ્રયોગશાળા સહાયક ભરતી પરીક્ષા 2026 શાંતિ સાગર પૂરી ફેગી. રાજ્યના 38 જિલ્લામાં ફી પરીક્ષામાં 76.43% ઉમેદવાર સામેલ થયા. આઈપીએલ ક્રિકેટ હોડરા તેત આજ રાજસ્થાન રોયલ્સ અર ગુજરાત ટાઇટન્સ વિચે મેચ ફેલા. ઓ મુકાબલો જયપુરરા સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં અબુ થોડી દેર પછે 7:30 શરૂ ફેલા. આખિરમાં ખાસ સમાચાર એક કર ફેરું સુન લી રહો. પ્રદેશમાં આજ રાષ્ટ્રીય લોક અદાલત લગાઈ છી. મોટી તાદાદમાં મામલા રાજીનામાઓ નિપટાઈ છ્યા. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જ મસીહ કહ્યો નવી તકનીક અર પ્રૌદ્યોગિકી માનવીય મૂલ્યા અર ન્યાય રા અધીન કામ લી જાવણી ચાહીએ. રાજ્ય સરકાર સગળા સરકારી અસ્પતાલોમાં ઇલાજ રા પ્રોટોકોલ રી કરડાયું.

ગ્રામ ભારતી ના કાર્યક્રમ હણવા વાળા મારા સગળા કિસાન ભાઈઓ ને મારી બહેનોની આ પ્રિયા રેડિયો સખી કંચનરા ઘણા ઘણા રામ રામ સા. તો કિસાન ભાઈઓ, રોજ રી ભાતી આજે બી મેં આપણે વાસ્તે ખેતીબાડી ને પશુપાલન શું જુડ્યોડી નવી નવી જાણકારીઓ નો ખજાનો મેં લેણ આયા હા. તો મારા ગાંવવાળા સગળા કિસાન ભાઈઓ, આજે આપા આપણા એ કાર્યક્રમને માં એ વાતા કરો કિસાનારી વાતા, જેને માં આપા વાતા કરાઈઓ કૃષિ ક્ષેત્ર વાસ્તે નવા તરીકા ને ટેકનોલોજી રા મહત્વ રા, ને એની સાથે સાથે કિસાન ભાઈઓ આપણે વાતા કરાઈઓ ગ્રીષ્મકાલીન સબ્જીઓ રે પ્રમુખ કીટ ને ઉનરે પ્રબંધન રે બારામાં. તો કિસાન ભાઈઓ, સબસો પહેલા આપણે વાત કરો કૃષિ ક્ષેત્ર રે વાસ્તે નવા તરીકા ને ટેકનોલોજી રે મહત્વ રે બારામાં. તો કિસાન ભાઈઓ, કૃષિ ક્ષેત્ર રે માય નવા તરીકા ને તકનીક રો ઘણો હી મહત્વ હે. આજરે સમયમાં બઢતી જનસંખ્યા અને ખાદ્યાન્નની માંગની પૂરો કરવા વાસ્તે આધુનિક કૃષિ તકનીકનો ઉપયોગ જરૂરી વેગ્યો હે. કિસાન ભાઈઓ, નવા તકનીકો શું? કિસાન ભાઈઓની મહેનત કમ કરવી પડે હે ને ઉત્પાદન બઢાવવામાં મદદ કરે હે. આજ વિજ્ઞાન ને તકનીકની ખેતીની પહેલાં શું ઘણો આસાન ને લાભદાયક બના દીધો હે. નવી તકનીક ચિકન ડ્રીપ સિંચાઈ, ઇસ્પ્રિકલર, ટ્રેક્ટર, હાર્વેસ્ટર ને ઉન્નત બીજોરે ઉપયોગ શું કિસાનોની મહેનત કમ કરવી પડે હે ને ઉત્પાદન બઢ્યો હે. કિસાન ભાઈઓ, આધુનિક મશીનો શું કમ સમયમાં ઘણો કામ કિયો જા શકે હે. એન શું સમય ને લાગત દોનોરી બચત હોવે હે. એનરે અલાવા મોબાઈલ ફોન ને ઇન્ટરનેટરી સહાયતા શું કિસાન ભાઈ મોસમરી જાણકારી, ફસલ રે ઉચિત દામ ને સરકારી યોજનાઓની જાણકારી આસાની શું પ્રાપ્ત કરી શકે હે. નવી તકનીકો શું પાણીની બચત હોવે હે ને ફસલોની બી રોગ ને કીટો શું બી સુરક્ષિત રાખ શકે હા. ને કિસાન ભાઈઓ, હવે વાત કરાપા કૃષિ રે વાસ્તે નવી તકનીક ને તરીકારી, જેની પહેલો હે ડ્રોન તકનીક. કિસાન ભાઈઓ, ફસલોની નિગરાણી, કીટનાશકો ને ઉર્વરક રે સટીક છિડકાવ રે વાસ્તે ડ્રોન રો ઉપયોગ બઢ રહ્યો હે, જેન શું સમય ને રસાયણોની બચત હોવે હે. દૂજો હે એઆઈ ને મશીન લર્નિંગ. કિસાન ભાઈઓ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ શું કિસાન ભાઈ માટીની ગુણવત્તા, મોસમ રે પૂર્વાનુમાન ને ફસલોમાં હોણાવાળી બીમારીઓ રો પહેલાં શું પતા લગા શકે હે. ત્રીજો હે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ને સેન્સર. કિસાન ભાઈઓ, ખેતરમાં લાગ્યોડા સેન્સર માટીની નમી ને પોષક તત્વ સ્તરની વાસ્તવિક સમયમાં નિગરાની કરે હે. સટીક ખેતી. કિસાન ભાઈઓ, વેરિએબલ રેટ ટેકનોલોજી યાની પરિવર્તનીય દર પ્રૌદ્યોગિકી રો ઉપયોગ કરીને ખેતરા હેંગ હિસ્સારી જરૂરત રે અનુસાર હિ પાણી, ઉર્વરક ને કીટનાશકો રો ઉપયોગ કિયો જાવે હે. વર્ટિકલ ફાર્મિંગ. કિસાન ભાઈઓ, કમ સમયમાં ઘણું ઉત્પાદન રે વાસ્તે નિયંત્રિત વાતાવરણમાં ફસલોરી ખડી પરત લગાવીને ખેતી કરણી. જીરો ટીલેજ. કિસાન ભાઈઓ, ઇન તકનીકની જીરો ટીલ, નો ટીલ યા સીધી બુવાઈ રે નામ શું બી જાણ્યું જાવે હે. આ એક એડી તકનીક હે જો બિના ખોદે એક વાર માઈ નહીં સીડ ડ્રીલ મશીન શું દૂજી ફસલની બુવાઈ કરે હે. કિસાન ભાઈઓ, સાથે હિ કાર્બન ડાયોક્સાઇડની માત્રાની ઘટાવે હે ને પાણી

0: ખાદ ને લાગત રી બચત કરે હે. આ તકનીક ન કેવલ માટીરી ઉર્વરતાની બનાવી રાખે હે, બલ્કી કૃષિરી લાગતની ભી કમ કરીને પર્યાવરણની સુરક્ષિત રાખે હે. કિસાન ભાઈઓ વાસ્તે ઝીરો ટીલેજ તકનીક ઘણી હી ફાયદેમંદ હોવે હે. હાઇડ્રોપોનિક્સ તકનીક, કિસાન ભાઈઓ, આ એક આધુનિક કૃષિ તકનીક હે, જેમાં એ પૌધાની બિના માટીરા કેવલ પાણી ને પોષક તત્વોરે ઘોલરો ઉપયોગ કરીને ઉગાયો જાવે હે. ઇન પદ્ધતિ રેમાં પૌધોરી જળોની આવશ્યકતા આવશ્યક પોષક સીધો ઘોલ શું મિલ જાવે હે, જીન શું માટીરી તુલના રેમાં 50% તેજી શું બળે હે ને 90% તક કમ પાણી શું માટીરી તુલના રેમાં 50% તેજી શું બળે હે ને 90% તક પાણી કમ પાણી રી જરૂરત હોવે. આ તકનીક શહેરી ક્ષેત્રો રે છત બાલ્કની ને કમ જગ્યા રે માય ખેતી રે વાસ્તે અચ્છો હોવે હે. કિસાન ભાઈઓ, આધુનિક કૃષિ તકનીક મહત્વની વાત કરા તો કિસાન ભાઈઓ, ઉન્નત બીજો ને તકનીક રે સહી ઉપયોગ શું ફસલ રી પેદાવાર રે માય 20-30% તક રી બઢોતરી હોવે હે. ઉર્વરકો ને કીટનાશકો રો સટીક છિડકાવ કરવા શું રસાયણો રી બરબાદી રૂક જાવે હે ને લાગત કમ લાગે હે. કિસાન ભાઈઓ, સ્માર્ટ સિંચાઈ તકનીક જીકન ડ્રીપ સિંચાઈ ને સ્પ્રિંકલર શું પાણી રી ખપત રેમાય 40-60% તક રી બચત વે રી હે. મોસમ રી સટીક જાણકારી ને સૂખા પ્રતિરોધી ફસલો શું જલવાયુ પરિવર્તન રે ખતરોની બી કમ કિયો જાવે હે. કિસાન ભાઈઓ, કૃષિ મશીનીકરણ જીકન ડ્રોન ને હાર્વેસ્ટર રે ઉપયોગ શું કઠિન ને સમય લેવાવાળા કોમ આસાની શું વેર્યા હે, યાની સમય રી બચત ને શ્રમ રે માય કમી. ફસલ સુરક્ષા રી વાત કરો તો ડ્રોન તકનીક શું કીટનાશકો રો છિડકાવ ઘણો હી સટીક તેજ ને સુરક્ષિત વેગ્યો હે. તો કિસાન ભાઈઓ, આગે બી આપણા વાતા તો યું હી જારી રાખોલા ને ઇન વાતાર વચ આપણો મનોરંજન કરાવ બળ્યો શું રાજસ્થાની ગીત શું. તો આવો કિસાન ભાઈઓ, આપણે હુણો ગીત, પણ ઊણશું પહેલાં હુણો જરૂરી સંદેશ.
1: QR કોડ સ્કેન કરો, 5000 કા કેશબેક પાઓ. વાહ, દિલ બન ગયા.
2: UPI पिन एंट्रिंग सिर्फ पैसे भेजने के लिए है.
3: RBI कहता है
2: जानकार बनिए, सतर्क रहिए.